0: તો અનિવાર્ય વનરેવાતે એક જીવાણુનાશી દવાઈ આવે ટેટ્રાસાઇક્લિન હૈ વણીને એક ગ્રામ પ્રતિ ચાર થી પાંચ લીટર પાણીને મળીને ઉને છાંટી દોગા તો યહ સમસ્યા ખતમ હી જાયેગા ઓર એક ચીજ ઓર ધ્યાન રાખજો કે નીંબૂ વાલા પૌધા જો ભી હૈ વણામે અપણ ફલ ગિરવારી સમસ્યા ભી લાદે હૈ તો એક તો પાણી કમ પીલાણો ઓર દૂસરો પ્લેનોફિક્સ કરીને એક હાર્મોન આવે વણીને 3 મિલીલીટર પ્રતિ લીટર પાણીના હિસાબથી મળીને આપણે મને છાંટણો
1: તો જેન સાહેબ યા તો વાત ભી આપણે બાગવાની ફસલામાં કેટલા આપણે ધ્યાન રાખણો લેકિન જો જો આપણો ટાઈમ ચાલ્યો ઉનાળો અને મેં ખાસ તોરું આપણને જો સબ્જીઓમાં એક તો ભીંડીની પેદાવાર હોવું હોય ઓર ભીંડી આમ તોરું ખાવામાં ભી જ્યાદા કામ આવે ઓર લાલ લાલ જો કદ્દુ વર્ગી જેટલી ભી સબ્જીઓ હૈ તો વન ડે સંબંધમાં આપણે કઈ કઈ કામ કરના ચાહે તાકી કિસાન ભાઈને ધ્યાન રહે કે ભાઈ આપણે ફસલની પેદાવાર હવ મિલ સકે
0: જી ભીંડીની જટા તક વાત હૈ તો ભીંડીમાં આપ દેખોગા ભીંડીથી આમ આમદની ભી અચ્છી હોય તો આપ ભીંડીને વૈસે આપ દો ટાઈમ પે લગાવો એક તો ગ્રીષ્મમાં લગાવો એક વર્ષા વાતે લગાવો તો જેઠ મહિનામાં મતલબ જૂન જુલાઈ મહિનામાં આપ લગાવરો બિલકુલ ઉપયુક્ત સમય હૈ અણીમાં આપણે છાડાથી છાડા કી દૂરી 45 સેન્ટીમીટર મતલબ 1.5 ફીટ કે આસપાસ રાખજો ઓર પૌધાથી પૌધા કી દૂરી 20 સેન્ટીમીટર રાખજો ઓર અણમે 10 થી 12 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કે હિસાબથી આપ અણમાં બીજ કામમાં લઈ શકો તો યો કોશિશ જરૂર કરજો ઓર બહુ જ્યાદા ગરમી ભી નહીં રહે જનાર મતલબ આપ દેખો કે વણીગત આપણે ટેમ્પરેચર ભી યા તાપમાન ભી હૈ 29 ડિગ્રી 30 ડિગ્રી કે આસપાસ તાપમાન રહે તો વો આપણે લીએ બહુ બઢિયા રહેગા ઓર યા કોશિશ જરૂર કરજો કે જદી ભી ભીંડી બોઈરા મંડો બીજો ઉપચાર જરૂર કરજો વણીરા વાતે M45 હે યા થાયોફિનેટ મિથાઇલ હે યા અગર જૈવિક અગર આપ કર્યા હો તો કોઈ ભી આપણે જો જૈવિક હે મેટારાઇયમ હે બ્યુવેરિયા બેસિયના હે યા ટ્રાઇકોડર્મા હે અણાથી બીજો ઉપચાર કરીને આપ અણીને ભીંડીને લગાવગા તો બહુ હી બઢિયા રહેગા ઓર અગર અણડી કિસ્મારી વાત કરા ભીંડીરી તો અણમે હે વર્ષા ઉપવાર હે અરકા અનામિકા હે હિસાર ઉન્નત હે યા અરકા અભય હે ઓર અણી તરહથી આપ દેખોગા કદ્દુ વર્ગી સબ્જીઓ હે ખાસ કર લોકી તરોઈ કરેલા હે તો અણારે વાતે અગર જૈવિક તરીકાથી આપ અગર કરના ચાહીરા હો તો અંડ વાતે ફલ મખીરો ટ્રેપ વણમાં બજારમાં આવે વણી ટ્રેપને જુઈ ફૂલ આવવા લાગે વણીગો તો અગર આપ લગી દોગા તો ફલ મખી આપ દેખોગા કે ફલમાં ઉપરેથી બઢિયા દિખેગા લોકી તરોઈ કરેલા લેકિન મેં ઉણને અંદરવા અંડા રખી દે ઓર અંડાથી પછી મેં ગિંડારા યા વણીને લટા ખાતી રહે ઓર વંડે બાદ પાછો વો આપણે ફલને ખરાબ કર દે તો એ ફલ મખીનો ટ્રેપ આપણે 1 વીઘામાં 2 લગાણો ઓર બેલાથી આપણે 1-2 ફીટ ઉપર ઉણને લગાણો હોય વા જો ફલ મખીની ટ્રેપ ઉણને ઘરે ભી તૈયાર કર શકો અણીમાં મિથાઇલ યુઝિનોલ ઓર ઇથાઇલ એલ્કોહોલ 6:4 અનુપાતમાં ઓર કોઈ ભી કીટનાશી હોય ઓર થોડી શક્કર મળીને નગર આપણે જગા જગા ઉઠે ખેતમાં રખ દોગા તો જો ફલ મખી હૈ વા અણીને ખાગા ઓર ખતમ ભી જાયેગા ઓર એક ચીજ ઓર અણીમાં અગર આપ દેખેંગે કદ્દુ વર્ગી ફસલામાં અબાણ જો સમસ્યા આવે વા આવે પાઉડરી મિલ્ડ્યુ યા જેને છાછા રોગ કહેવે હે તો વણીરે વાતે સલ્ફર જો યા ગંધક આવે વણીરો 2 ગ્રામ પ્રતિ લીટર પાણી કે હિસાબથી અગર આપ ઉણને છિડકાવ ભી કર દોગા યા પછી આપણે ગુલલશીલ ગંધક આવે 80% WP વણીને 2 ગ્રામ પ્રતિ લીટર પાણી કે હિસાબથી કર દોગા તો જો છાછા રોગ હે વો આપણે ખતમ ભી જાયેગા ઓર કદ્દુ વર્ગી મેં અબાણ આપ દેખોગા એક જો ભૂરા કલરનો લાદે કીડો જો પત્યાને બિલકુલ છલની કરી દેવે હે ની ઓર આપ દેખોગા કે વંડો જો ગ્રબ લાદે યા જો લટ લાદે વા જમીનમાં ફલને ભી ખરાબ કરે ઓર પત્યાને ભી ખરાબ કરી દે પત્યા આપ દેખોગા બિલકુલ કાણી કરી દેવે ઓર 80 વીઘા જાલી જશે તો અંતિ પ્રકાશ સંશ્લેષણ ભી નહીં હોય ઓર પૌધો સૂકી જાવે તો અંડી અણીરે વાતે આપ એસિટામી પ્રીડ હે યા એસિફેટ જો પાઉડર આવે વણીને 15 લિટર પાણીમાં 10 ગ્રામ મળીને આપણને છિડકાવ કરી શકો ઓર અગર દેશી તરીકે બાયોપેસ્ટિસાઇડ્સ અગર આપ કામમાં લઈ રહ્યા હો તો બ્યુવેરિયા બેસિયના હે યા વર્ટિસિલિયમ લેકે નહીં હે અણીને આપને 5 મિલીલીટર પ્રતિ લિટર પાણી કે હિસાબથી મળીને અગર આપ છાંટોગા તો યા સમસ્યા આપણે ખતમ હી જાય
1: તો જીન સાહેબ યે તો આપણે ભીંડી ઓર કદ્દુ વર્ગી સબ્જીની વાત આપણે કરી લીધી પણ નરિહારા કિસાન અણી સિઝનમાં અણાદોઈ સબ્જીને અલાવા બેંગન ઓર મિર્ચી પેદાવાર ભી કરી રહ્યા હે તો વંડી જો પેદાવાર હોવે અંડે વાતે આ વણાને કઈ સુઝાવ દેના ચાહી રહ્યા
0: જી બેંગન ઓર મરચીમાં અબાણ આપ દેખોગા કે જો પત્તી મરોડ રોગ આવ્યો હે યા પછી અણમાં ભી આપ દેખોગા કે અબાણ બેંગનમાં આપણે પૌધ રોપી રોકવાર ભી જો રોપ તૈયાર કરી દીધી અને લગાવરો ભી વો બિલકુલ સહી સમય હે તો રોપણી કે વાદે જો રોપ તૈયાર આપ કરી દીધી હે વણીને આપણે 60 સેન્ટીમીટર જો બેંગનની વાત કરી રહ્યો હું યા રીંગણાની વાત કરી રહ્યો હું વણીને વાતે 60 સેન્ટીમીટર કી દૂરી પર આપણે ઉણને લગાણી ઓર ઉણને જદના ખેત કી તૈયારી કરી રહ્યા ઉણમાં અચ્છી તરહ 150 થી 200 ક્વિન્ટલ